તો શબ્દો આ નહીં રાજા તું કઈ ગુરુ બાબામાં કે જાય ઉભે ઉભારા દર્દ્યા મનમાં દસે પાન વાલી જન્મ અષ્ટમી ગીત ગાયા તું.